Hat. Kehti thi Zainab hai ruhe Fatima bevon ke saath, warna rone wala is zindaan ke bahir kaun hai. Karbala wale shahidon ke barabar kaun hai. Sallu ala Muhammad wa ala Muhammad. તકલીફની શરૂઆત કરીએ. બધાને આરામ માટે, તાકે લોકોને તકલીફ ન પડે, જે પ્રમાણે મુલા સાહેબે માંગણી કરેલી એ પ્રમાણે સંજોગ અને વાતાવરણને જોતા મને પણ એમ થાય છે કે થોડી વારમાં આપણને આ એલાન કરવું પડશે. એટલા માટે પહેલેથી આપણે કરી લઈએ, જેથી કરીને આપણી મજલિસ દરમિયાન આપણને કોઈને પણ ખલેલ ન પડે. એટલા માટે નમ્ર વિનંતીની સાથે તમારા સાથે વિનંતી કરું છું કે જે આગળ આગળ છે ઓર આગળ આગળ આવી જાય, જે પાછળ પાછળ છે એ પણ આગળ આવી જાય, જે સૌથી પાછળ છે ઓર આગળ આવી જાય, તાકે બાદમાં જે આવે તો એ લોકો માટે જગા તૈયાર પડેલી હોય. એક સલવાત પડે મોહમ્મદ યુ આલે મોહમ્મદ પર. શાબાશ. કમ સલ્લુ અલા મોહમ્મદ વઆલે મોહમ્મદ. અહસન. એક વાર હજી એક સલવાત નારાને બુલંદ કરીએ. સલ્લુ અલા મોહમ્મદ વઆલે મોહમ્મદ. આજનું સાથે મળીને આપણે વિષય બયાન કરવું છે કે બે દિવસ પહેલા જ્યારે આપણે વિષયનું એક નામ આપ્યું હતું અને આપણે મજમામાંથી કોઈને પૂછ્યું હતું કે આનો તરજુમો શું થાય, ત્યારે આપણે વિષયનું નામ નાખ્યું હતું સપોર્ટ. આજે અલહમદુલ્લાહ ડૉક્ટર વાલજી હુસેનભાઈ વાલજી હાજર છે, તો આજે ફરીવાર એનાથી પૂછીએ. તમે અમારા શિક્ષક અને માસ્તર છો. આજે વિષયનું નામ છે ડૉક્ટર સાહેબ ઓલસો. ગુજરાતી ઉર્દુમાં ઓલસોનો મતલબ શું થાય યાદ રહે? ઓલી ફેરે ભૂલ પડી હતી, આજ ફેરે ઇન્શાલ્લાહ સહી તરજુમો કરશો. એ પણ અસંત ઓલસો, યે ભી ઉર્દુમાં આ પણ ઓલસો. આપણા સમાજની અંદર, માશરાની અંદર આજે જે વિષય બયાન કર્યું છે એ ફક્ત એટલું જ બતાવવું છે કે મુસલમાન જાગી જા. આ પણ યે ભી ઓલસો, આ પણ દીનનો ભાગ છે. સવાલ એ કરવા જેવો છે કે હું જિંદગીભર મહર્રમ કરબલા આશુરાને મનાવતો રહ્યો, આશુરા કરબલા મહર્રમે મને આ સબક આપ્યો હતો કે આ દીનનો ભાગ છે, આ પણ દીનનો ભાગ છે, આ પણ આ મઝહબનો ભાગ છે. અને એટલું જ નહીં, અમુક રિવાયતો તો એવી છે જે મજલિસ દરમિયાન હું તમને બયાન કરીશ ઇન્શાઅલ્લાહ તઆલા, કે જેની અંદર આપણને બતાવવામાં આવશે કે આ પણ દીનનો ભાગ જ નથી, આ ખુદ પોતે દીન છે. આ પણ યે ભી ધીસ ઇઝ ઓલસો, શું બોલીએ આપણે દીનનો શું તરજુમો થાય? રિલિજન. સવાલ કરવા જેવો છે એ વસ્તુ મારા માશરાની અંદર મને કેમ નથી દેખાતી? અને મને તમે પૂછો ના તો આવી ચર્ચા, આવા વિષય, આવું ટોપિક મેં કોઈ પાસેથી નથી સાંભળ્યું, સિવાય કદાચ એક્કા દુક્કા કોકે કંઈક પડ્યું હોય. મેં આપણા મિમ્બરો ઉપરથીને ક્યારે નથી સાંભળ્યું કે જે આ દીનનો ભાગ છે, ખુદ પોતે દીન છે, એના બારામાં ક્યારે ચર્ચા કરવામાં આવતી જ નથી. યાને એવું લાગે છે કે આપણો રસ્તો ભૂલી ગયા છે, એ શબ્દ થોડો કડવો લાગશે, કે ભટકી ગયા છે, આડે રસ્તે ચડી ગયા છે. પણ એ કદાચ એવું તો નહીં હશે ઇન્શાઅલ્લાહ તાલા, પણ યાદી અપાવી જરૂરી છે કે અહીં મુસલમાન આ બી દીનનો ભાગ છે, આ પણ દીનનો ભાગ છે, ધીસ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ અવર રિલિજન. અને આના માટે આપણને કોશિશ કરવાની છે. હર રાત્રિએ સૂરે નજમની

Залис ми айти, ватоне церцане, шарукаруцу, chapter 53, verse number 39. Эля не рабулизате его, бисмиллахи рахман рахим, ва ан лейса лил инсан илля ма саа. Ай, худа на банда, худа не я фитрат, а не на кайда канун не дарма се, ке инсан кай не мерви шаке, факат этлуч, ке джетлу эну мехнат аше, эни кошиш аше, эни мехнат ну эну фардек аше, эни кошиш ну эни фардек аше. તો આપણે બધાને આ મામલાની અંદર વિચાર કરવો છે, સાથે મળીને આગળ વધવું છે કે આખિરકાર આ વિષયના બારામાં શા માટે મને સમજાવવામાં નથી આવ્યું, અથવા તો સમજાવવામાં આવ્યું છે તો મારી જિંદગીનો આ ભાગ એવું લાગે છે કે એને મેં ખૂણામાં નાખી દીધો છે. દુનિયાભરની અંદર હું મજલિસો પડું છું, કહેવાય આ તો આપણે ના કે આ વખાણ કહેવાય, પણ વખાણ નથી કરતો. તમને બધાને એમ હશે કે હું હાફિઝે કુરાન છું ના, પૂરા કુરાનમાં 6236 આયત છે. ને હંમેશા મારો જવાબ એ હોય છે કે એમાંથીને 36 આયત મને આવડે છે, બાકીની 6200નું મને કાંઈ ભાન નથી. એ 36ને આમ તેમ ગુમાવી ગુમાવીને તમારા સામે પડું છું ને તમને તો એમ કે આને કુરાન પૂરું મોઢે છે. આ જે 36 આયત કદાચ મને આવડતી હશે 6236માંથી, અને એટલા માટે પડ્યું કે તમને હું પૂછત તો કુરાન મજીદની કેટલી આયત છે, તો કોક એવો જવાબ દેત કે 6666. એ આપણી આગલી પાછલી કિતાબોમાં છે, કુરાન મજીદની 6666 આયત નથી, 6236 છે. અગર આટલી આયતો પડવા બાદ મારાથી સવાલ કરવામાં આવે કે શેખ તમે તમારી મજલિસોની અંદર આટલી આયતોનો વપરાશ કરો છો, સપોર્ટ ટેકો, ફોન બગાડ્યો કોકનો, ઇમરજન્સી છે ઉપાડી લો, પછી મજલિસને આગળ ચલાવીએ. સલવાલા મોહમ્મદ વાળી મોહમ્મદ, થઈ ગયો ફોન, થઈ ગયો ચાલે છે જી ફોન કે બંધ થઈ ગયો? થઈ ગયો બંધ. સલવાલા મોહમ્મદ વાળી મોહમ્મદ, તો તમારામાંથી કોઈને એવું મન થાય કે શેખ તમે આટલી આયતો પડો છો, કુરાને મજીદની તમને સૌથી વધારે કઈ આયત પસંદ છે? કુરાને મજીદમાં આટલી પુષ્કળ આયતો છે, તમને કઈ આયત પસંદ છે જે વધારે તમને આમ દિલથી લાગુ પડે? ને તમે જોજો બધાની અલગ અલગ આયત હોય. ભાઈ આ બધા તો મૌલવી નથી, તો મૌલવીનો તો પૂછવું પડશે. મુલા સાહેબ તમને કઈ આયત સૌથી વધારે પસંદ છે કુરાનની, જે તમને આમ દિલથી લાગેલી હોય, અવારનવાર વપરાશ? હા હા ખુદા હંમેશા બંદાના સાથમાં છે. આ પૂરા મુલ્લા છે, કોઈ અડધો મુલ્લા છે, અધૂરો મુલ્લા છે, કોઈ છે? કોઈ બતાવો મુલ્લા સાહેબ, બીજા કોઈ છે? આ છે મને લાગે, તમે મજલી શું પડો છો ના ઇકબાલભાઈ? ઇકબાલભાઈ તમને એક આયત તો પસંદ હશે ના કુરાન મજીદની કોઈ પણ? તો બોલો કોઈ પણ આયત. અહસન, તો મુલ્લા સાહેબને જે આયત કુરાન મજીદની પસંદ છે, એટલે આપણા ઇકબાલભાઈ મંજીને, એ છે ઇન અલ્લાહ લા યુગૈયરુ મા બિકૌમિન હત્તા યુગૈયરુ મા બિઅન્ફુસિહિમ. આ સૂરે રાદની 11મી આયત છે, 13:11. બે થઈ ગયા, ત્રણથી વધારે નથી વધવું, ઠીક છે? હવે મને તમે પૂછો કે શેખના તમને કુરાન મજીદની કઈ આયત પસંદ છે? બહુ પુષ્કળ આયતો પસંદ છે, પણ હંમેશા મારો જવાબ એ રહે છે કે મને કુરાન મજીદમાં અગર જે આયત વધારે દિલને લાગુ પડે છે, દિલથી નજદીક છે, એનાથી ને મોહબ્બત કરું છું, એને હંમેશા મારી જિંદગીને ચલાવવા માટે મારા સામે આઈના યા આરિસાના તોર ઉપર રાખું છું, તો એ સૂરે તૌબાની 24મી આયત છે, ચેપ્ટર 9 વર્સ નંબર 24. ત્યાં એલાને રબ્બુલ ઇઝ્ઝત થાય છે, કહ્યું બિસ્મિલ્લાહિ રહમાન રહીમ, કલ ઇન કાના આબાઉકુમ વ અબનાઉકુમ વ ઇખવાનુકુમ વ અઝવાજુકુમ વ અશીરતુકુમ વ અમવાલુ વ અમવાલુકુમ. અને ત્યારબાદ વ તિજારતન તખશૌના કિસાદહા વ મસાકિનુન તરદૌનહા અહબ્બા ઇલૈકુમ મિન અલ્લાહ વ રસૂલિહ વ જિહાદિન ફી સબીલિહ ફતરબ્બસુ હત્તા યાતી અલ્લાહ બિ અમરિહ ઇન અલ્લાહ લા યહદી અલ કૌમ અલ ફાસિકીન. ખુદાએ શું કહ્યું? પોતાના હબીબ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ,

મીડિયા રૂમ આયતને થોડીવાર માટે રાખજો, હું તરજુમો કરું છું તાકે તમે વાંચતા જાઓ. મારા હબીબ તારી કોમને કહી જ દે, તમને જો શું ઇનકાન અબાઉકુમ, જો તમને તમારા માવિત્રો પસંદ હોય, ત્યારબાદ વા અબનાઉકુમ, તમારી ઔલાદ તમને પસંદ હોય, વા ઇખવાનુકુમ, તમારા ભાંડેરાઓ તમને પસંદ હોય, વા અઝવાજુકુમ, તમારા ઘરેલુ મામલા, તમારા શરીકે હયાત, તમારી જોડી યા જોડું જે તમને હોય એ તમને પસંદ હોય, વા આશીરતુકુમ, અને તમને તમારું કુટુંબ પસંદ હોય, વા અમવાલો એક તરફ તો મુહા, જે માલ તમોએ કમાવ્યો છે એ તમને પસંદ હોય, વા તિજારતન તખશૌન કસાદહા, એ વેપાર કે જેની અંદર ખોટનો તમને ભય અને ડર છે, વા મસાકિનુન તરદૌનહા, અને તમારા સુંદર સુંદર ઘર, આ આઠે વસ્તુ અહબ્બ ઇલૈકુમ મિનલ્લાહ, જો આ આઠે વસ્તુમાં તો એક પણ તમને અલ્લાહથી વધારે વહાલી હોય તો તૈયાર રહી જાજો ત્યાં સુધી કે ખુદાનો હુકમ આવે. રસૂલથી વધારે વહાલી હોય, એના રસ્તા ઉપર મહેનત કરવાથી ને વધારે વહાલી હોય. ખરેખર અલ્લાહ સુબહાન તાલા નાસ્તિક કૌમની હિદાયત નથી કરતો. શું કહી રહ્યો છે ખુદા? અહબ્બ ઇલૈકુમ, આ બધી વસ્તુ કરતા તમે પોતાથી સવાલ કરો કે તમારી જિંદગીમાં અલ્લાહની મોહબ્બત છે? આપણને અહલે બૈત અલે મુસલામની મોહબ્બત શીખવાડવામાં આવી છે. ઓલસો યે ભી, આ પણ આ દીનનો ભાગ છે કે અલ્લાહથી મોહબ્બત કરવામાં આવે. આપણને કોઈએ શીખાડ્યું કે અહીં મુસલમાન તને ખુદાથી મોહબ્બત કરવાની છે? આપણને તો એ શીખાડ્યું છે બસ, મારા જેવા જ બોલે કે ના, ખુદા કોઈ રાક્ષસ હોય, ખૂન પીવા વાળો, કે બસ એની લાકડી જ ચાલે. ખુદાની જાત એ જાત છે કે જે મોહબ્બત કરવાની જાત છે. હા, આપણે જેનાથી ને મોહબ્બત કરતા હોય આપણે કહેવામાં કે ખુદાથી ડરો. કેમ? ખુદામાં કઈ સિંગડા છે? કોઈ બિહામણી વસ્તુ છે? તમારું નામ શું છે ગોવાનીભાઈ? હબીબ, તમારો વારો આવે ને એટલા દોસ્ત છો. આજે તમારો વારો, સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. હા હબીબભાઈ ગોવાની, શાદી થઈ ગઈ છે? થઈ ગઈ છે. ઘરવાળી જીવતી છે? અહસન. એને એનાથી મોહબ્બત પ્યાર કરો છો? હવે મુશ્કેલ આવશે. એનાથી બ્યો છો? શું કહ્યું એણે? મોહબ્બત કરે છે? કહ્યું હા. કહ્યું ઘરવાળીથી બે છે? કહ્યું હા. તો હવે પાછું તમને પૂછું, હબીબભાઈ કેમ બ્યો છો? બહુ જાડી છે? કઈ કારાતે બારાતે કરેલી છે? કુંફુ વાળી છે? કે ઘરમાં છરી લઈને ફરે છે? કે બહુ તીખી? કે બહુ ગુસ્સાવાળી છે? કેમ તમને તમારી ઘરવાળીથી બીક લાગે છે? ઘરવાળીથી બીક લાગે છે એના માટે કે મને મારી ઘરવાળીથી પ્યાર છે, મોહબ્બત છે. કોઈ પણ મને એવો પગલો નથી ભરવો જેનાથી ને મારી ઘરવાળી નારાજ થઈ જાય. એટલે હું મારી ઘરવાળીથી બીઉં છું, એટલે મને એનો ભય છે, એટલે મને એનો ડર છે. એ જ છે ખોફે ખુદા, કે જ્યારે ખુદાથી ને હું મોહબ્બત કરું તો મારા પગલે પગલે મને બીક લાગતી હોય કે મારો ખુદા મારાથી નારાજ ના થઈ જાય. આવી ખુદા પ્રત્યેની મોહબ્બત કોઈએ મને શીખાડી? કોઈએ મને આવીને વાત કરી કે એ શેખ મુઈઝ, તું મુસલમાન છો છો ના, આ દીન અલ્લાહનું છે અને અલ્લાહની જાત સાથે મોહબ્બત કરવાની છે. ઓલસો યે બી, આ પણ દીનનો ભાગ છે. અરે તમને એમ કે શેખ તમે તો જોશ જોશમાં બધું પડી નાખ્યું ઘરવાળીની મોહબ્બત. નહીં ભાઈ, જોશ જોશમાં નથી. આપણી વાત અલહમદુલ્લાહ તઆલા બધી કુરાન મજીદ થી છે. પરવરદિગારે આલમે સૂરે આલે ઇમરાનની 31 બેત ચેપ્ટર 3 વર્સ નંબર 31 એલાન રબુલ ઇઝ્ઝત થયો. કહ્યું બિસ્મિલ્લાહ રહીમ પોતાના હબીબને પણ, કલ ઇન કુન્તુમ તુહિબ્બુન અલ્લાહ ફત્તબઉની યુહિબ્બુકુમ અલ્લાહ વયગફિર લકુમ ધુનુબકુમ વલ્લાહુ ગફુર રહીમ. એ મારા હબીબ,

તારા સામે જે છે ને એમને કહી દે, ઇન કુંતુમ તુહિબ્બુન અલ્લાહ, તમે જો અલ્લાહથી મોહબ્બત કરતા હો, બાકીનું તરજુમો મને હમણાં જરૂર નથી, મને ફક્ત ગવાહીના તોર ઉપર એટલું બયાન કરવું હતું કે ખુદાવંદે કરીમે પોતાના હબીબના દ્વારા પ્રતાપે હસ્તક સામાવાળાને શું કહ્યું, ઇન કુંતુમ તુહિબ્બુન અલ્લાહ, તમે જો અલ્લાહથી મોહબ્બત કરતા હો, તમારો દાવો એવો હોય કે હું અલ્લાહથી મોહબ્બત કરું છું, માલૂમ પડે છે કે ખુદાની નજરમાં અમુક લોકો એવા છે ને એવા હતા જે અલ્લાહથી મોહબ્બતનો દાવો કરે છે, મોહબ્બત કરવાનું એલાન કરે છે, મોહબ્બત કરે છે, મારો સવાલ મારાથી તમારાથી આપણાથી, હું ખુદાથી મોહબ્બત કરું છું, મને કોઈએ શીખાડ્યું કે હું તમને ખબર છે કંબરભાઈ કાયરો તમને ગોતું છું, મા ઓલા પાછળ બેઠા છે તમારા જેવા લાગે છે, મેં ચશ્મા આમ આમ કર્યા કંબર નથી લાગતો, પણ પકડાઈ ગયો, હમણાં મારો આવશે, એક સલાત પડે મોહમ્મદ વાળી મોહમ્મદ પર, વચમાંથી ઊભા થઈને ના આવેલા જાજો, ઠીક છે. મોહબ્બત કેની? અલ્લાહ સુબહાન વ તઆલાની. ક્યારે આપણે આપણા ઇમામોના કિરદારને જોયું, ઇમામોએ આપણને શું શીખાડ્યું છે? મૌલાએ કાયનાતનો તમે દાખલો લ્યો ના તો મુનાજાતે શાબાનિયાની અંદર જે મૌલાએ કાયનાતના નામની છે, મૌલાએ કાયનાત એમાં શું કહે છે? કહ્યું, અહી મારા પરવરદિગાર, તમે મૌલાના કંઈ તરજુમાં ભૂલ કરું ને મુલ્લા, સીધો તોડી નાખજો કે આ ભૂલ થઈ છે તમારી. લઈન અદખલ તન્યાર લમો અહલ, લઈન અદખલ તન્યાર લમો અહલહા અન્ની ઓહિબ્બક. ઇમામ અલી કહે છે, ખુદાયા જો તે મને જહન્નમની અંદર નાખ્યો, આગની અંદર નાખ્યો, તો આગમાં મારા જે સાથીઓ હશે, આગવાળાઓ હશે, બીજી ભાષાની અંદર જે જહન્નમીઓ હશે, ત્યાં જઈને હું એલાન કરીશ કે ખુદાયા હું તારાથી મોહબ્બત કરું છું. અલી એનો નારો આપણે લગાવીએ, એ એલાન કરે કે હું ખુદાથી મોહબ્બત કરું છું. મેં તમારા, તમે કોઈ દી ક્યાંય સાંભળ્યું કે આપણે કોઈ દી આપણા મોઢાથી નીકળે કે વાહ મારો પરવરદિગાર હું તારાથી મોહબ્બત કરું છું? ક્યારે આપણે આપણી જિંદગીની અંદર મિમ્બરો ઉપરથી ને ક્યારે આપણને શીખાડવામાં આવ્યું કે ઓલસો યે ભી આપણ દીનનો ભાગ છે? બસ નારા લગાવો. આપણે નારાના વિરુદ્ધ નથી. જંગે ખૈબરમાં, જંગે ખૈબરમાં જ્યારે બધાએ નાસી ગયા તો રસૂલે કરીમે શું કહ્યું હતું કે કાલે શું કરીશું? લઉતિયન રાયા રજુલન યુહિબ્બુલ્લાહ વ રસૂલહ વ યુહિબ્બુહુલ્લાહ વ રસૂલહ. કાલે હું એક એવા મર્દને આ ધ્વજ, આ પરચમ, આ અલમ આપીશ કે જે ખુદાથી મોહબ્બત કરે છે, જેના રસૂલથી મોહબ્બત કરે છે, અને જેનાથી ખુદા મોહબ્બત કરે છે, અને જેનાથી ને એનો રસૂલ મોહબ્બત કરે છે. પહેલી ઇમામ અલીની ખૂબી આપણે બધે શું, ઇમામ અલી યદુલ્લાહ આઈનુલ્લાહ વજહુલ્લાહ બધું માન્યું, પણ રસૂલે ખુદા જ્યારે ઇમામ અલીના ફઝાઇલ વખાણ તારીફ આપણા સામે પેશ કરે છે તો કહ્યું, આ બધી ફઝીલત બાદમાં અલીની અગર સૌથી મોટી કોઈ ફઝીલત છે તો એ છે કે અલી એ છે રજુલન કોણ યુહિબ્બુલ્લાહ, જે અલ્લાહને એના રસૂલથી મોહબ્બત કરે છે, અને આ અલીથી ને અલ્લાહને રસૂલ પણ મોહબ્બત. યાને પહેલે અલીની ફઝીલત એ છે, અલી એટલા માટે ફઝીલતના માલિક નથી કે ખુદાના ચહીતા બંદા છે, અલીની ફઝીલત એટલા માટે છે કે ખુદ અલી પહેલે અલ્લાહથી મોહબ્બત કરે છે. મને કોઈએ શીખાડ્યું કે મને મારા અલ્લાહથી ને પણ મોહબ્બત કરવાની છે? આ અલી દોય કુમેલ ત્યાં પડાય છે જુમરાત મૌલવી, હા દોય કુમેલમાં જોઈ લ્યો, શબ્દો જોઈ લ્યો કેવી રીતે મૌલાએ કાયનાત ખુદા પ્રત્યેની મોહબ્બતને આપણા સામે ઉભારે છે, આપણા સામે દેખાડે છે. એલાઈ વહબની અહે મારા પરવરદિગા, લઈને તરફ તની ના તકો, તે મને જો બોલવા દઈ દીધું તો આ બધી મોહબ્બતની વાતો ત્યાં જઈને કરીશ. વકૈફ અસબરુ અલા ફિરાકિક વકૈફ અસબરુ અન

din. Apar din no bagce, ke hun mara khuda thi, tame jo, sauti nazdik apra, apra nasrani bhaiyo, alokoni kitab jo, alokoni takriro jo, alokona pravachano jo, to tamne dagle ne pagle kase, Jesus is love. Jesus love che. Aparya, khuda ni vat thati ji nathi, કે ખુદાથી પણ મોહબ્બત કરવાની છે આ બધું કઈ જોશમાં છે હે જેનાથી આપણે મોહબ્બત કરે તમે તો ગોવાની હબીબભાઈ તમારો જવારો કરીએ પાછો આપણે આ કેમ થાય મામલો એવો છે તમને પૂછ્યું શાદી થઈ ગઈ તમે કહ્યું હા તમને પૂછ્યું ઘરવાળી છે તમે કહ્યું હા તમને પૂછ્યું મોહબ્બત કરો છો તમે કહ્યું હા તમને પૂછ્યું એનાથી બ્યો છો તમે કહ્યું હા ત્રીજી વસ્તુ પાંચમી વસ્તુ એ સવાલ કરું ઘરવાળી છે એનાથી વાતો કરો છો વાતો કરવાનો શોખ છે છે ને જેનાથી આપણે મોહબ્બત કરતા હોઈએ એના સાથે વાતો સમય વિતાવવાનો બંદાને શોખ થાય છે આ ઇન્સાનની વાત છે તારી ફકત હવામાં વાત છે ખુદા બંદ કરીમ કુરાન મજીદ ચેપ્ટર 4 વર્સ નંબર 122 ખુદાએ આત્મા આપણને સવાલ કર્યો છે કયું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વમન અસદકુ મિન અલ્લાહ કીલા અરે ખુદા કરતા વાતો કરવાની અંદર સૌથી વધારે સાચો કોઈ હોઈ શકે ઈચ્છે ને આયત હા વમન અસદકુ મિન અલ્લાહ કીલા ખુદા કરતા વાતોની અંદર ચર્ચાઓની અંદર સચ્ચાઈથી ભરપૂર વધારે કોઈ હોઈ શકે એટલે એક નાનકડો ઈલાજ પહેલે આવ્યો તારી અંદર અગર ખુદાની મોહબ્બત છે તો ખુદા સાથે વાતો કરવાનું તને શોખ હોવો જોઈએ યાને કે ખુદાની મોહબ્બતનો પહેલો નાનો પગલો છે કુરાન હજુ આવશે મને કોઈ શીખાયડું જ નથી કે આ દીનનો ભાગ છે પણ મુશ્કેલ છે આપણે એમ કહે ઇન્શાઅલ્લાહ તઆલા આવું કઈ આપણી અંદર ન હોય મને ડર છે કે આવું છે પણ ઇન્શાઅલ્લાહ એવું નહીં હશે જેને જેમ સમજવું હોય જેને જે રીતે સમજવું હોય મારું કામ તબલીગ કરવું છે મારું કામ પૈગામને પહોંચાડવું છે આજનો વિષય છે અલ્લાહની મોહબ્બત સલ્લુ અલા મુહમ્મદ વાલી મુહમ્મદ કઈ વાંધો નહીં ખુદાવંદે કરીમે એક હકીકતને બયાન કરી છે મેં તમને ફરી વાર કહું છું મને ડર છે કે એની અંદર હું ના આવી ગયો હોઉં પરવરદિગારે આલમે સૂરે બકરા કુરાન મજીદનો બીજો સૂરો આયતુ નિશાન છે 165 ચેપ્ટર 2 વર્સ નંબર 165 એલાને રબુલ ઇઝ્ઝત થયો કહ્યું બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ વમિનન નાસે મન يتخذ من دون الله اندادا يحبونهم كحب الله والذين امنوا اشد حبا لله خدائے કયું અમુક માણસોની અંદર અમુક લોકો એવા છે કે જેણે ખુદાની બરાબરી કરીને અમુક લોકોને ખુદાના બરાબરમાં બેસાડી દીધા છે યુહિબ્બુનહુમ કહુબ્બિલ્લાહ એનાથી ને જે પ્રમાણે ખુદા સાથે મોહબ્બત કરવી જોઈ એ પ્રમાણે કરે છે પણ જે ઈમાન લાવ્યા હોય ના વલ્લદીના આમનુ અશદ્દુ હુબ્બન લિલ્લાહ હકીકી મોમિન એ છે જે ઈમાન લાવ્યા છે એની જિંદગીમાં અગર મોહબ્બત ઘાટી ગહેરી ડીપ અગર કોઈ મોહબ્બત હોય તો એ અલ્લાહ છે અલ્લાહ સિવાય બીજા કોઈથી નહીં કોઈ વરી ઊંધું ના લઈ જાય કે અહેલબેત ક્યાં ઇબાદમાં છે પહેલે આ દીન અલ્લાહનું છે આજે મૂળ છે દીન ઇસ્લામનું અલ્લાહની મોહબ્બતના બારામાં કંઈ ચર્ચા આપણે કરીએ છીએ આપણને કોઈ સમજાવે છે કે અલ્લાહ પ્રત્યે પણ મોહબ્બત કરવાની છે મૌલાએ કાયનાત કેટલા જુમલા છે તમે નહજુલ બલાગાને ખોલો ના મુત્તકી નહીં આ મુત્તકી બધા મુત્તકી છે ના છે ને મુખી સાહેબ મુત્તકીની સિફાત મૌલા કાયનાત બયાન કરે છે તો એમાં એક જુમલો આ પ્રમાણે છે અદુમા ફી અનફુસિહિમ અલ ખાલિક વસગુરા મા દુનહુ ફી આયુનિહિમ અદુમા અલ ખાલિક ફી અનફુસિહિમ વસગુરા મા દુનહુ ફી આયુનિહિમ મુત્તકી એ હોય છે કે અલ્લાહ લોકોના નફ્સની અંદર અલ્લાહની એટલી અઝમત હોય છે ને અલ્લાહ સિવાય એના સિવાય જે પણ હોય ને એ લોકોની આંખમાં બહુ નાનું હોય મુલ્લા સાહેબ તમે અવારનવાર આવ્યા છો પેરિસ ઇફલ ટાવર જોયું છે ઇફલ ટાવરની લંબાઈ કોઈને ખબર

उचाई कहीं बांधो नहीं जन्नमा नहीं हाइला जाओ मुनकर नकीर पूछे नहीं कि तू सीखी ने ना आए वो एफल टावर कितना मीटर नो तू 324 मीटर नो छे एफल टावर तमे एक हेलिकॉप्टर नी अंदर नीचे थी उभारियो तो 324 मीटर देखाय पर हेलिकॉप्टर में सवार थाओ अथवा तो पछी ना पछी फ्लाइट में सवार थाओ पछी कोई रॉकेट में सवार थाओ जेम जेम ऊपर जता जशो एम एम ઈફલ ટાવર આવું નાનું નાનું દેખાવા લાગશે. યાદે બંદા અલ્લાહની મોહબ્બત અગર તારી જિંદગીની અંદર ઉપર વાળાની મોહબ્બત વધતી જશે તો અલીએ કહ્યું વસગોરા ફી આયુનહિમ દુના બીજી બધી વસ્તુ બંદાને મુત્તકી દે નાની લાગશે કારણ કે એની મોહબ્બત ખુદાથી છે. એક સલાત પડો મોહમ્મદ વાળી મોહમ્મદ પર. અલી ખુદાથી એટલી મોહબ્બત કરે છે. અલીના અકવાલ તમને ખબર છે, આવા બધા અકવાલ પડે ને મુશ્કેલી છે, તમને માઠું લાગશે, પણ હવે આપણે નાખ્યું મને કંઈ પરવા નથી. કઈ આ હમણાં પડીશ ના અહીંયા નહીં તો અહીંયા, અહીંયા નહીં તો માં, અહીંયા નહીં તો બૈરામાં કોઈ ના કોઈ બોલશે સુબહાનઅલ્લાહ. ભાઈ અલીના ફઝાયલ, અહલે બૈતના ફઝાયલ ફકત અને ફકત સુબહાનઅલ્લાહ માટે નથી, અપનાવવા માટે છે. મૌલાએ કાયનાતે ખુદાની કસમ ખાઈને કહ્યું વલ્લાહ મા રાઈતુ શૈયન ઇલ્લા રાઈતુલ્લાહ કબલહુ વ બાદહુ વ માહુ વ ફી. એ લોકો ખુદાની કસમ ખાઈને કહું છું, અલી કોઈ પણ વસ્તુને જુએ છે ના તો એ જોવાની અંદર પહેલે અલીને અલ્લાહ દેખાય છે, પછી અલીને અલ્લાહ દેખાય છે, અંદરમાં અલી અલ્લાહ દેખાય છે, એના સાથમાં અલીને અલ્લાહ દેખાય છે. અલ્લાહની મોહબ્બત. અલીનો જુમલો છે ના જુમલામાં, ઇલાહી કફાની ફખરન અન તકુન લી રબ્બા વ કફાની ઇઝ્ઝન અન અકુન લક અબ્દા. એ મારા પરવરદિગાર, મારા ફખર માટે એટલું કાફી છે કે તું મારો પરવરદિગાર છો. વકફાની ઇઝ્ઝન અન અકુન લક અબ્દા. અને મારી ઇજ્જત માટે એટલું કાફી છે કે તું મારો પરવરદિગાર છો. ઇલાહી વજદતુકા, એક રિવાયતની અંદર ઇલાહી વજદતુકા કમા ઉરીદ ફજઅલની કમા તુરીદ. ખુદાયા જેવો ખુદાના તલાશમાં હું હતો ના એવો ખુદા મને મળી ગયો. ખુદાયા જેવો બંદો તું ચાહે છે એવો મને બનાવી દે. હું તમને સવાલ કરું છું, અરબી બધા નથી આવડતું, મુલ્લા સાહેબને આવડે છે. મુલ્લા સાહેબ મૌલાના આપણા મૌલાએ કાયના આમ કહ્યું હતું, ઇલાહી કફાની ઇઝ્ઝન અન અકુના લકા અબ્દા, ને ઓલું ઊંધું કહ્યું હોત વો કફાની ફખરન અન તકુના લી રબ્બા, તો તામ કામ ચાલત. પણ ઇજ્જત અને ફખરની અંદર ફરક છે. ઇમામ અલીએ બતાવી દીધું કે જ્યારે હું મારી વાત કરીશ ને તો ફખરની વાત નહીં કરીશ, કારણ કે ખુદા સામે મારું તકબ્બુર ન ચાલે. અલી આ પ્રમાણે ન બોલી શકે, ઇલાહી કફાની ફખરન અન અકુન લક અબ્દા. આમ અલી ન બોલી શકે, અલીને બોલવું પડે ઇલાહી કફાની ઇઝ્ઝન અન અકુન લક અબ્દા. અને ફખરની વાત ત્યારે જ અલી કરી શકે કે જ્યારે પોતાને લાગુ ન પડતું હોય પણ ખુદાને મહેસૂસ થાય, ઇલાહી કફાની ફખરન અન તકુન લી રબ્બા. અલીના ફખર માટે કાફી છે કે એનો પરવરદિગાર તું છો. એક સલાત પડે મોહમ્મદ વાળી મોહમ્મદ પર. અલ્લાહની મોહબ્બત. ખુદાએ બધાને કહ્યું છે, નબી કરીમે કહ્યું કે જનાબે મૂસા ને, જનાબે મૂસા અલી સલામ ને ખુદાએ કહ્યું યા મૂસા એહબિબની વ હબિબની અલા ખલ્કી. મૂસા મારાથી મોહબ્બત કરો. માલુમ પડે છે કે દીનનો ભાગ છે. ખુદા એના નબી મૂસાને કહે છે મારાથી મોહબ્બત કર, વહબ્બિબની ઇલા ખલ્કી. અને મૂસા એ પણ તમને કામ કરવાનું છે, તમે મારાથી મોહબ્બત કરો અને સાથે મારી બીજાઓને મોહબ્બત કરાવો, મારી મખલૂકને એ તરફ લઈ જાઓ કે મારા પ્રત્યે મોહબ્બત કરે. અરે કઈ રીતે કરવી? અલ્લાહની મોહબ્બતને કઈ

રીતે સમજવી? જવાબો પુષ્કળ છે, મને તમને કોઈને પૂછવાની જરૂર નથી, ન શેખ મુઈઝને, ન આ મુલ્લાને, ના એના બાજુમાં અર્ધા મુલ્લાને, ન પા મુલ્લાને, કોઈને નહીં. કોઈ મૌલવી આનો જવાબ નહીં દઈ શકે, કોઈ આલિમ આનો જવાબ નહીં દઈ શકે. દેવાને લાયક અગર કોઈ છે તો એક મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ. તને જાણવું છે તારા દિલમાં ખુદાની મોહબ્બત છે કે નહીં, તને પોતાથી પૂછવું છે કે આ દિનનો ભાગ છે અલ્લાહથી મોહબ્બત, એ મારા દિલની અંદર છે કે નહીં. તો મૌલાએ એક નુસ્ખો, એક તાવીઝ, એક પ્રિસ્ક્રિપ્શન આપી દીધું છે. નાચુલ બલાગા ગરલ હકામ. આવો આવો ભાઈ, બેસો. સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. હસન ઇઝા અરદતા અન તઅરફા મંઝિલતલ મંઝિલતલ્લાહ ફી નફસિક મંઝિલતકા ઇન્દલ્લાહ ફંઝુર મંઝિલતલ મંઝિલતલ્લાહ ઇન્દક. તને અગર જાણવું હોય કે ખુદાની નજરમાં તારો કેટલો દરજ્જો છે, તારી કેટલી મંઝિલ છે, ખુદા તને કેટલો ચાહે છે, ઈ તને જોવું હોય તો પોતે પોતાને પૂછ, તું ખુદાને કેટલો ચાહે છે, ખુદાનો મરતબો તારી જિંદગીની અંદર કેટલો છે, તો તને પોત મને ખબર પડી આવશે કે ખુદાના કાયદા કાનૂન મુતાબિક તું ચાલે છે કે નહીં. ખુદાની મોહબ્બત છે તારી અંદર, ખુદાની મોહબ્બત તારા દિલની અંદર તે પેદા કરી છે કે નહીં. નબીએ કરીમ એક બીજો પ્રિસ્ક્રિપ્શન તાવીઝ, આ હું તમને કહું ને, આવા તાવીઝને હું માનું છું જે ખુદા તરફથી હોય, રસૂલ તરફથી હોય. નબીએ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહે છે, ખુદાએ મને હુકમ કર્યો છે, ખુદાએ મને હુકમ કર્યું છે કે હું એનાથી મોહબ્બત કરું. અને પછી નબી કરીમ આપણાથી વાત કરે છે અને કહ્યું, અહિબ્બુલ્લાહ બિમા યગ્ઝુકુમ બિહી નિઅમાહ. એ મુસલમાનો, ખુદાથી મોહબ્બત કરો અને યાદ કરો તમારા ખુદાએ તમને કેટલી નિઅમત આપી છે. અહિબ્બુલ્લાહ બિમા યગ્ઝુકુમ બિહી નિઅમાહ. અલ્લાહની મોહબ્બત પેદા કરવી છે, થોડી વાર માટે વિચાર કરો, ખુદાએ તમને શું નથી આપ્યું, કેટલી નિયમતો છે એના બારામાં વિચાર કરો, તો પોત મેળે અલ્લાહ પ્રત્યેની કશિશ, ખેંચાણ, મોહબ્બત પેદા થશે. અને પછી રસૂલે કરીમે કહ્યું, વહિબ્બુની લિહુબ્બિલ્લાહ અઝ્ઝા વજલ, અલ્લાહથી મોહબ્બત કરો અને અલ્લાહની મોહબ્બત માટે મારાથી મોહબ્બત કરો. વહિબ્બુ અહલ બૈતી લિહુબ્બી, અને મારાથી મોહબ્બત કરવા માટે મારી અહલે બૈતથી મોહબ્બત કરો. અલ્લાહની મોહબ્બત ક્યાં? હુબ્બુલ્લાહ મારા મિંબર ઉપરથી, મારી કિતાબોની અંદર, મારી તકરીરોની અંદર, મારી જિંદગીની અંદર એનો ઝલક ક્યાંય દેખાડાય છે, દેખાય છે? નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સાહાબીઓના વચમાં બેઠા છે અને કહ્યું, لعرفوا ناسا لا هم انبياء ولا شهداء يقبطونهم الانبياء والشهداء بمنزلتهم يوم القيامه. رسول كريم بيان કરે છે, હું એવા લોકોને ઓળખું છું, નબી કે છે, હું એવા લોકોને ઓળખું છું જે ન નબી છે ન કોઈ શહીદ છે. એવા માણસોને ઓળખું છું, ન નબી છે ન શહીદ છે. પણ જ્યારે કયામતનો દિવસ આવશે ના, તો જે નબી છે, જે શહીદ છે, આ લોકો રસ્ક કરશે કે આ લોકોનો આટલો બધો દરજ્જો કેમ થઈ ગયો. નબી તો અમે હતા, શહીદ તો અમે હતા, આ નબી અને શહીદો આ લોકોને જોઈને ઈચ્છા કરશે. યુગબિથુન હું, એ લોકોને પણ એમ થશે કે આ દરજ્જો અમને પણ મળ્યો હોત તો. તો લોકો પૂછે ના, શું પૂછે ભાઈ? આના પછી કઈ સવાલ તમને પૂછવાનું મન નથી થતું? શું પૂછવું પડે ઇકબાલ ભાઈ? હા, શા માટે આટલો દરજ્જો?

કોણ લોકો છે? પીટરબોરોવાળા, બર્મિંગહામવાળા, લંડનવાળા, પેરિસવાળા, દારેસલામ, અરુષા, ક્યાં રહીએ છે આ કે જેને રસૂલે ખુદા ઓળખે છે? ના નબી છે, ના શહીદ છે. પણ કયામતના દિવસે નબીઓ શહીદ પણ એને જોઈને રશ્ક કરશે, તમન્ના કરશે, કઈ કાશ અમને પણ આવો દરજ્જો મળે. કેમ મળ્યો આ લોકોને? પૂછવા વારે પૂછ્યું, યા રસૂલલ્લાહ આ કોણ લોકો છે? જવાબ સાંભળજો. અલ્લાદીના યુહિબ્બુન અલ્લાહ વ યુહિબ્બુનહુ ઇલા ખલ્કે. આ એ લોકો છે કે જે ખુદાથી મોહબ્બત કરે છે અને ખુદાની મોહબ્બત બીજાના દિલોમાં નાખે છે. એના પછી પૂછવામાં આવ્યું, બીજાના દિલોમાં મોહબ્બત કઈ રીતે નાખે છે? ખુદાના રસૂલે કહ્યું, વ યઅમુરૂનહુમ બિતાઅતિલ્લાહ. આ લોકો અમને કહે છે કે અલ્લાહની ઇતાઅત કરો. ફઇઝા અહબ્બહુમ ફઇઝા અતાઉલ્લાહ અહબ્બહુમ અલ્લાહ. અને જ્યારે અલ્લાહની ઇતાઅત કરશે તો અલ્લાહ પણ એ લોકોથી મોહબ્બત કરશે. કોણ છે આ નબીઓ શહીદો જેટલા દરજ્જાવાળા, જે અલ્લાહથી મોહબ્બત કરે છે, જેની જિંદગીમાં અલ્લાહ પ્રત્યે અલ્લાહ એમ લોકોને વહાલો હોય છે કે મારા અલ્લાહને હું નારાજ ન કરું. અમારા ફ્રેન્ચમાં એને કહેવાય દેસવા, ઇંગ્લિશમાં ડિસીવ હશે શબ્દ, તો ડિસીવ એટલે નિરાશ કરવો. હા, એ હું મારા ખુદાથી એટલી મોહબ્બત કરું છું કે મને કોઈ પણ એવો પગલો નથી ભરવો કે મારો ખુદા મારાથી નિરાશ થઈ જાય. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસીવ માય લોર્ડ. અલ્લાહની મોહબ્બત ઘણા તરીકાઓ છે. અલ્લાહ સાથે વાતું કરવાનું મને મન થાય છે, હું કેમ દાવો કરું? કેવી રીતે દાવો કરું? મને મારું મુલ્લાસ ઘર યાદ આવી ગયા, અલ્લાહ યરહમ. શા માટે યાદ આવી ગયા? કારણ કે ખુદાની વાત થઈ રહી છે. નબીએ કરીમને પૂછવામાં આવ્યો અને નબીએ કરીમે કહ્યું કે ખુદાથી કરવાવાળાની નિશાની, મોહબ્બત કરવાવાળાની નિશાની શું હોય? હોય કંઈ કપારમાં લખેલું કે આ બંદો યા આ કનીઝ ખુદાથી મોહબ્બત કરે છે? હુબ્બુલ્લાહ, અલ્લાહની મોહબ્બત એની અંદર છે કે નથી? નબીએ કરીમનો જવાબ, અલામતુ હુબ્બુલ્લાહ હુબ્બુ ઝિક્રિલ્લાહ. અલ્લાહની મોહબ્બતની નિશાની એ છે કે બંદો અલ્લાહના ઝિક્રને પસંદ કરતો હોય, અલ્લાહને યાદ કરતો હોય. સહી છે હબીબભાઈ? નથી સહી. મારો મુલ્લા અસગર કહેતા હતા, એ ખુદાના બંદા, અલ્લાહની જાત છે ને યાદ કરવાની જાત નથી. હું અલ્લાહને યાદ ક્યારે કરું? જ્યારે થપ્પાટું ખાઓ, વેપાર ના થાય ત્યારે અલ્લાહ, બીમારી આવે ત્યારે અલ્લાહ, મુસીબત આવે ત્યારે અલ્લાહ, તકલીફ આવે ત્યારે અલ્લાહ, આ થાય તો મોલવી, આ થાય તો તાવીઝ, આ થાય તો કુરાન, આ થાય તો તસ્બી, આ થાય તો દુઆ, આ થાય તો વઝીફો, પાના ફાડી નાખે ત્યારે અલ્લાહને યાદ કરીએ. મરહૂમ મુલ્લા કહેતા હતા, અલ્લાહ યાદ કરવાની જાત નથી, યાદ રાખવાની જાત છે. ખુદાને રિમેમ્બર નથી કરવાનો, ઇંગ્લિશનો શબ્દ મદદ કરો, રાખવાને શું કે ઇંગ્લિશમાં? હા બોલો. યાદ કરવું એટલે રિમેમ્બર, યાદ રાખવાનો કઈ શબ્દ છે ઇંગ્લિશમાં? કીપ ઇન માઇન્ડ બોલો. ખુદાની જાત યાદ રાખવાની જાત છે, યાદ કરવાની નહીં. આ કોણ હતા જે ખુદાથીને મોહબ્બત કરતા હતા, બીજાઓને દિલમાં ખુદાની મોહબ્બતને નાખતા હતા, જે ખુદાની ઇતાઅત તરફ લોકોને દોરાવતા હતા? ઓલી આયત અલી જોશ જોશમાં પડી હતી, એની અંદર પણ છે હિન્ટ, એની અંદર પણ જવાબ છે કે આયા હું ખુદાથી મોહબ્બત કરું છું. ખુદાએ પૂછ્યું હતું ને નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, તે કહ્યું હતું, મારા હબીબ આ લોકોને કહી દે, કોલ ઇન કુંતુમ તુહિબ્બુન અલ્લાહ ફતબઉની યુહિબ્બુકુમ અલ્લાહ. તમો જો અલ્લાહથી મોહબ્બત કરો છો ને એનો દાવો છે તમારો, તો નબી આ લોકોને કહી દે મારા પાછળ પાછળ ચાલો, જેમ હું કહું છું એમ કરો, જેમ હું કહું છું એ પ્રમાણે
अमल

करो फत्तबिउनी, अगर तुम्हारी अंदर खुदानी मोहब्बत ने पैदा करवी छे, मैं तुमने कहूं ऑल्सो आपण, ये भी पांचवा इमाम इमाम मोहम्मद बाकर अलैहिस्सलाम। आप कहूं अल हुब हुद्दीन वद्दीन वल हुब, मोहब्बत ई दीन छे અને દીન મોહબ્બત છે, અહીંયા હુબુલ્લાહ નથી, બાકીની બધી મોહબ્બત બીજી ફેરે તેડાવશો તો આવશો ને પડશો, હમણાં વિષય આ છે, પૂરું દીન અલ્લાહની મોહબ્બત છે, ને મારા મિંબર ઉપરથી ને મારા મૌલવીઓ, જે તમે નહીં શેખ, મારા મૌલવીઓ મારે ત્યાં અલ્લાહની મોહબ્બતની વાત કુરાનથી ને યા કોઈ પણ રીતે વાત થાય જ ના, કોણ મારો અલ્લાહ? અરે છઠ્ઠો સવાલ હબીબભાઈ, તમારી ઘરવાળી સામે આવી હતી તમારા ઘરે કે તમે માગું નાખ્યું હતું? તમે નાખ્યું હતું ને, કેમ નાખ્યું હતું? આમ બસ બજારમાં ફૈરાક આ દેખાડ આને લઈ લે, એમ કંઈક ઇન્ક્વાયરી કરી ના થોડી કે એની દીકરી છે કે આ ખાનદાનની છે, એટલે થોડી ઓળખાણ મારેફત થોડી કરી ના કે આ ઘરવાળી સાથે જીવન વિતાવવું છે, થોડી ઘણી તપાસ ઇન્ક્વાયરી તો કરીએ, વરના ઓલી અહીંયા આજે આજે મુશ્કેલ છે, પીવા વાળી છે, ઇન્શાલ્લાહ નથી, ઇન્ક્વાયરી કરવી જોઈએ, મારા ખુદાથી ને મોહબ્બત કેમ થાય? દુનિયાની ઔરતો અને મર્દો સાથે મોહબ્બત કરવા માટે મોહબ્બત થઈ જાય છે જ્યારે થોડી ઘણી એની ઓળખાણ હોય, આ મિંબર ઉપરથી આ મૌલવીઓ ક્યારે ખુદાના વખાણ કર્યા? મારો ખુદા કોણ? એને પૈદા શું શું કર્યું, કેવી રીતે કર્યું, મારા માટે શું શું નથી કર્યું, કેવી રીતે બધું ફરાયમ કર્યું છે, આસમાન મારા માટે શું છે, વરસાદ મારા માટે શું છે, પહાડ મારા માટે શું છે, જમીન મારા માટે શું છે, જાનવરો મારા માટે શું છે, દરિયાઓ મારા માટે શું છે, આ બધું કુરાનમાં છે, પણ કોઈ આવીને ખુદાની ઓળખાણ તો મને કરાવે તો મારી અંદર પેદા થાય કે આ છે મારો પરવરદિગાર, આટલો મારાથી મોહબ્બત કરે છે, કુરાનને ખોલો ને ડગલે ને પગલે લકુમ લકુમ લકુમ લકુમ લકુમ લકુમ લકુમ, તમારા માટે મેં આ પેદા કર્યું, તમારા માટે મેં આ પેદા કર્યું, તમારા માટે મેં આ પેદા કર્યું, તમારા માટે મેં આ પેદા કર્યું, અરે ખુદાની ઓળખાણ કોઈ અપાવે? અને કોઈ ના અપાવે તો કુરાનને ખોલ, કુરાન તને સમજાવશે, અલ્લાહની કિતાબ છે, એ સારામાં સારી વાતો કરવાવાળો છે, અરે જેનાથી આપણે મોહબ્બત કરતા હોય ને તેના સાથે વાતો કરવાનું મન થાય, આ કિતાબ ખુદાની ઓળખાણ અગર મારા પાસે છે, મારે થોડી ઘણી મને મળે તો મોહબ્બત કરવા લાગીશ મારા ખુદાથી, આ જમાનો દુઆ ઇફ્તેતાનો છેલ્લો ભાગ છે દુઆઓનો, આ કોણ હતા અલ્લાહથી મોહબ્બત કરવાવાળા? અલ્હમ્દુલિલ્લાહ મુલ્લા સાહેબે લગભગ 5 દિવસ સુધી આપણને ઝિયારત, એની તારીખ, બધું આઝાદારી બધું આપણને સમજાવ્યું ના, ઝિયારતની ફઝીલત એની જગા ઉપર, ઓલ્સો ક્યાં, આ પણ ક્યાં, યે ભી ક્યાં, મૌલાને પૂછો, તપાસી આવજો, નહજુલ બલાગા લેટર નંબર 149, મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામ પોતાના બંને લાલને કહે છે, આ જેથી કરીને તમને માથું ના શેખ તમારા પાસે તરજુમો કરાવીશ, હા હા કાંઈ વાંધો નહીં, ભૂલ થશે હું સુધારી દઈશ, મારી ભૂલ થઈ તમે સુધારજો, મૌલાએ કાયનાત બંને લાલને કહ્યું અલ્લાહ અલ્લાહ ફી બૈતિલ્લાહ, અલ્લાહ અલ્લાહ ફી બૈતિલ્લાહ, અહીં મારા લાલ ડરજો, ખ્યાલ રાખજો, અલ્લાહના ઘરનો ખ્યાલ રાખજો, લા તખલુહુમા બકૈતુમ, તમે જ્યાર સુધી જીવતા હોય ના આ ખુદાના ઘરને રેઢું ન મૂકજો, અકેલું ન મૂકજો, આ ખુદાનું કાબાને એકલું ન મૂકી દેજો, વરના તમને ઘણું ભોગવવું જોશે, અદના મા યુરજુ બઈ મન અમહુ અન યુગફર લહુમા સલમ, અહીં મારા લાલ આ ઘરને એકેલું ન મૂકજો, ત્યાં જવાની વાત જેને બસ નિયત કરી લીધી ના કે મને ખાને કાબા પાસે જવું છે, અલ્લાહનું ઘર છે, નાનામાં નાનો અજર એને એ મળશે કે માથી પાછો આવશે તો બધા ગુના માફ થઈ ગયા છે, આ મિંબર ઉપરથી ને ઉમરાની વાત, હજ્જ બૈતુલ્લાહની વાત, ખાને કાબા તરફ જવાની વાત ક્યારે આપણે કરીએ છીએ?

કરીએ છીએ કોઈ નથી થતી. હાલાકી અલ્લાહની મોહબ્બતની એક દલીલ, એક પહેચાન, એક ઓળખાણ આ અલ્લાહના ઘર તરફની સફર છે. આ બધું જોશમાં નથી પડતો ભાઈ. કુરાને મજીદ ચેપ્ટર 2 વર્સ નંબર 196 એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહિ રહમાન રહીમ વઅતિમુલ હજરત વલ ઉમરત લિલ્લાહ. હજ અને ઉમરાને અલ્લાહ માટે કરો. કુરાન ક્યારે મને મારી કોમની અંદર લોકોને કહેવામાં આવ્યું કે અલ્લાહ તરફ જાઓ, દુઆ ઇફ્તેતા. ભાઈ રમઝાન અલ મુબારકમાં 300 દિવસ, અમારે તો 300 દિવસ પડે, તમારે આખી પડો, આખી આખી પડો. ઠીક છેલ્લે શું કહે છે? અલ્લાહુમ્મા ઇન્ના નરગબુ ઇલૈકા ફી દૌલતિન કરીમા તુઈઝુ બિલ ઇસ્લામ وأهلا وتذل بها النفاق وأهلا وتجعلنا فيها من الدعاة إلى طاعتك. خدایا یہ حکومت نے ہمیں خواہش رکھی تھی اے ماں تو ہم نے وہ کام سونپ دے, ہم نے وہ درجہ دے دے, ہم نے وہ جاب دے دے, ہم نے بھی جواب داری دے دے. شو دعاۃ الى طاعتك کہ ہمیں بنداؤں نے તારી ફરમા બરદારી તરફ લઈ જાય. વલ કાદતે ઇલા સબીલેક, એ હુકુમતની અંદર તારો જે રસ્તો છે ના એના ઉપર બધાને ચડાવીએ. અલ્લાહની મોહબ્બત કેટલી હદીસો. આ ટાઈમ સમય સાથ નથી દેતો, પણ થોડું પડી લઈએ આપણે કે ગુજરાતીમાં 99 ભેગા 100 પડીએ. સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. છઠ્ઠાઈમાં મેં કહ્યું છે નબીએ કરીમે એ સુંદર રીતે આપણને સમજાવ્યું છે અલ્લાહની મોહબ્બત, પણ સમય સાથ નથી દેતો. હું ટૂંક ટૂંક પતાવું જલ્દી જલ્દી. છઠ્ઠાઈમાં મેં કહ્યું અલ કલબુ હરમુલ્લાહ ફલા તુસ્કિનુ હરમુલ્લાહ ગૈરુલ્લાહ. આ દિલ છે ના એ ખુદાનું ઘર છે, એ ખુદાનું હરમ છે. ખુદાના હરમની અંદર બીજા કોઈને જગા ના દે. મોહબ્બત અગર કરવી છે તો અલ્લાહથી કર. અલ્લાહની મોહબ્બત એટલે શું? અલ્લાહનો ઝિક્ર, નબીના કલામ ઉપર ચાલવું, કુરાન મજીદ પાછળ જાવું, આ બધું અલ્લાહની નિયામતોને યાદ કરવી, આ બધી નિશાનીઓ છે. ડગલે અને પગલે મને મારો ખુદા પ્રત્યેની મોહબ્બત ઉભરાતી હોય કે ખુદાએ શું નથી આપ્યું, શું નથી આપ્યું, શું નથી આપ્યું. જેટલો શુક્ર કરું એટલો ઓછો છે અલ્લાહની મોહબ્બત. આ હુસેને જે બધું આપ્યું એ કેમાં હતું? આ બધું આ છેલ્લે એટલે લાવ્યો હુસેનના કોલ. જે મોમિન હોય ને, હુસેને કહ્યું ફલયરગબુલ મુમિનુ ઇલા લિકાઇલ્લાહ. પડ્યું તું તમે મુલ્લા હમણાં વચમાં કંઈક મજલિસમાં. મોમિન જે છે ને એની તમન્ના હોય છે કે ખુદાની મુલાકાતને નસીબ થાય. કેમ? જેનાથી આપણે મોહબ્બત કરતા હોઈએ ને એની મુલાકાત આપણને પસંદ હોય. હુસેને આ બધું આપ્યું કેના માટે? ખુદા માટે, ખુદાની મોહબ્બતને લોકોની અંદર પૈદા કરવા માટે. કે અહી મારા અઝાદારો, તમારા દિલની અંદર મારી મોહબ્બત છે, તમારો આભાર. તમારા દિલની અંદર મારા નાનાની મોહબ્બત છે, તમારો આભાર. તમારા દિલની અંદર મારા બાબાની મોહબ્બત છે, તમારો આભાર. તમારા દિલની અંદર મારી માતાની મોહબ્બત છે, તમારો આભાર. તમારા દિલની અંદર મારા ભાઈની મોહબ્બત છે, તમારો આભાર. તમારા દિલની અંદર મારી વંશની મોહબ્બત છે, તમારો આભાર. પણ ભૂલજો ના, મારા અલ્લાહને ના ભૂલજો. હું જઈ રહ્યો છું એની મુલાકાતે. ફલયરગબુલ મુમિનુ ઇલા લિકાઇ. અલ્લાહની મોહબ્બત પ્રત્યે મુમિન જવા ચાહે છે. હુસેને બધું આપી દીધું. આ મોકો આવી ગયો આજે કે હુસેન જ નહીં, એનું પૂરું ખાનદાને આ બધી કુરબાની આપેલી છે. આજે આ રાત આવી ગઈ જેને આપણે ચહેલુમિયા 40માની રાત કહીએ છીએ. શું પડવું, કેવી રીતે પડવું? શરત એ છે ચશ્મે તસવ્વુર એને કહેવાય. હાલો ઉર્દુમાં પડીએ, ચશ્મે તસવ્વુર લાના જરૂરી હૈ. શામ કા જિંદાન હૈ, બસ સોચીએ, નજર કો દૂર તક લે જાઈએ. ક્યા માજરા હોગા, કૈસા હોગા. સૈયદ સજ્જાદ કો દરબાર યઝીદ મેં બુલાયા જાતા હૈ. હાલત ક્યા હૈ? હાથ મેં હથકડી, પેરો મેં બેડી, ગલે મેં ખારદાર

أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد وآل محمد مرودي لو بايو السلام عليكم ورحمة الله وبركاته અમે દુનિયામાં હરેક ગવર્નિંગ સિસ્ટમને જોઈએ, કોઈ પણ ગવર્મેન્ટને જોઈએ, દેશનું ગવર્મેન્ટ હોય કે કોમ્યુનિટીનું ગવર્નિંગ સિસ્ટમ હોય, જેમ અમારું કોમ્યુનિટી છે, એમાં ઉપર એક પ્રમુખ હશે, ચેરમેન હશે કે પ્રેસિડેન્ટ હશે કે પ્રાઇમ મિનિસ્ટર હશે, અને એક માણસ બધું ના કરી શકે. તો એની નીચે જુદી જુદી ગુજરાતીમાં અમે સંસ્થાઓ કે ડિપાર્ટમેન્ટ્સ હશે, જેમ કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, મેડિકલ ડિપાર્ટમેન્ટ, યુથ, મીડિયા, અમારા જમાતનું હોય તો તબલીગ ડિપાર્ટમેન્ટ, ને એના પોતપોતાના હેડ્સ હોય અને દે આર રિસ્પોન્સિબલ ટુ કેરી આઉટ ધીઝ ફંક્શન્સ. એજ્યુકેશન હોય તો લાકાનું મેઇન મકસદ એ કે હરેક છોકરો છોકરી જે હોય, બચ્ચાઓ હોય, એ લોકોને સારું એજ્યુકેશન મળે કોમ્યુનિટીમાં કે દેશમાં. તેમજ મેડિકલ હોય, જવાનીઓના ઇશ્યુઝ હોય છે, હવે મીડિયા છે, એક ડિપાર્ટમેન્ટ જે છે જે હરેક દેશમાં મળશે અને ગવર્નિંગ સિસ્ટમમાં મળશે તે વેલફેર સિસ્ટમ છે. ને અમારી જમાતમાં પણ છે એક વેલફેર ડિપાર્ટમેન્ટ છે. વેલફેર કેમ? કારણ કે હરેક સિટીઝન જે છે, હરેક જમાતનો મેમ્બર જે છે, એ લોકોનું કાબિલિયત સેમ નથી હોતું. ફાઇનાન્શિયલ કેપેબિલિટી, એજ્યુકેશનલ લેવલ સેમ નથી હોતું. બીજા બેશક સારું કરશે, બીજા પાછળ રહી જશે. તો સરકારનું એક રિસ્પોન્સિબિલિટી છે કે જે લોકોમાં કાબિલિયત નથી એ લોકોને પણ જોઈએ, એ લોકોનું પણ લેવલ ઊંચું કરે. તો આ વેલફેર અમે જોઈએ, જે શબ્દ છે વેલફેર, if you see it in reverse, faring well, ee eno definition che, the state of doing well, especially in respect to good fortune, happiness, well being or prosperity. A dictionary no definition che, a person who is faring well in life, eno financial status sar hoy, bhanelo hoy, khush hoy, he is happily married, ee eno welfare kevay, his welfare is good. અને આ એક બેઝિક હ્યુમન રાઇટ છે. કોઈ ઇન્સાન નથી અહીંયા જેને ખુશી પસંદ નથી, જેને ખુશ નથી રહેવું જિંદગીમાં, કોઈ નથી જેને દુઃખ ગમે છે. સો એવરીબડી ઇઝ સ્ટ્રાઇવિંગ ફોર વેલફેર, ઇટ્સ અ બેઝિક હ્યુમન રાઇટ. બાકી બીજું જે ડેફિનેશન છે, આજે તમે કોઈને પણ તમે વેલફેર કહેશો તો હિલ ગો ફોર ધ સેકન્ડ ડેફિનેશન, ઇટ્સ અ સ્ટેચ્યુટરી fixed procedure or social effort designed to promote the physical and material well-being of people in need. ek fixed procedure hoy che sarkar nu, ela kana policies hoy che ke je have nots che community ma ela ko upar kaam kare ane ela kani je sthiti che, ela kanu level che te unchu kare, their basic needs should be met. તો કારણ કે ઇન્સાનનું ફિતરત છે કે હંમેશા ખુશી ગોતશે, જ્યાં એને ખુશી મળશે, વેર એવર હી હેઝ ઇઝ ઓફ અર્નિંગ, એનું એજ્યુકેશન, મેડિકલ સિક્યુરિટી હશે, એ ત્યાં જઈને સેટલ થશે. તો અમે અમારી કોમ્યુનિટી અમે જોઈએ, અમે હતા બધા ઇન્ડિયામાં, એ જમાનામાં ઇન્ડિયા પાકિસ્તાન વોઝ વન, અને કારણ ઇસ્ટ આફ્રિકા આવવાનું એ જ હતું, ફાઇનાન્શિયલ અને વેલફેર બેઝિકલી અમે કહીએ. તો પહેલાં અમે આવ્યા ઇન્ડિયાથી અને વી સેટલ ઓન ધી ઇસ્ટ આફ્રિકન કોસ્ટ. તો મગદીશોથી લઈ લામુ, મુંબાસા, દાર એસ સલામ, ટાંગા, ઝંઝીબાર, કિલવા ને મડગાસ્કર સુધી. પછી સેટલ થવા પછી કે ના, કદાચ થોડુંક વધારે વેલફેર અંદર હશે, ઇન્ટિરિયરમાં હશે, કેમ કે કદાચ આ માર્કેટ સેચ્યુરેટેડ છે,
તો હિંમત કરીને બધા ઇન્ટિરિયરમાં ગયા, પછી અરુષા, મોશી, કિગોમાં સુધી, ઇન સર્ચ ઓફ વેલફેર, કે લોકોનું જિંદગી સારું થાય. અને થોડુંક ટાઈમ પછી હાલત જ્યારે બદલી ગયું, રિવર્સ માઇગ્રેશન, બધા પાછું પોસ્ટ ઉપર આવવા માંડ્યા. તો આ નાની નાની જમાતો જે છે, તમે કને પૂછા કરશો તમે કેમ પાછું આવી ગયા દાર્શનથી, કે વેલફેર, વેલફેર એટલે એમ નહીં કે લોકો ગરીબ છે, બાકી દે આર લુકિંગ ફોર હેપીનેસ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, એજ્યુકેશનલ સ્ટેબિલિટી. ખાલી એ નહીં, પણ હવે બીજા કહેતા હતા કે ના, અમે જે ઇસ્ટ આફ્રિકન કોસ્ટમાં મળે છે, યુ આર નોટ વેરી હેપી વિથ ઇટ. તો પછી ચાલુ કર્યા વેસ્ટમાં જવાનું. તો યુએસ, કેનેડા, યુકે, સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ ને ઓસ્ટ્રેલિયા. તમે કાલે પૂછ્યા કરો તમે કેમ ગયા ત્યાં, ઇન સર્ચ ઓફ વેલફેર, ત્યાંનું સિસ્ટમ જે છે એ અમારું વધારે ધ્યાન રાખશે. અમે જો ત્યાંનું એજ્યુકેશન મળ્યું અને સિટીઝનશીપ જો મળી ગયું, તો ત્યાંનું વેલફેર સિસ્ટમ અહીંયા કરતાં વધારે સારું છે. અને બેશક બીજા કારણો પણ હશે, જેના ઉપર ડૉક્ટર સિત્તેન પંજવાની, ડૉક્ટર હસનેન વાલજી, મરહૂમ હસનભાઈ જાફર ઘણું કામ કર્યા છે અને ચોપરીઓ પણ લખ્યા છે. અમારું ખોજાનું જે હિસ્ટ્રી છે, વાય ડીડ વી માઇગ્રેટ, બાકી વન ઓફ ધી મેઇન રીઝન્સ વોઝ વેલફેર. બધા ખુશી શોધવાની કર્યા છે. એવરીબડી ઇઝ લુકિંગ ફોર હેપીનેસ એન્ડ

સ્ટેબિલિટી. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે આ દેશોમાં છે શું. આ જે વેસ્ટર્ન કન્ટ્રીઝ જે છે એ લોકોનું વેલફેર સિસ્ટમ જે છે એ સ્ટડી કરવા જેવું છે કે એ લોકો પાસે શું છે જે અમારી પાસે નથી. આ જગામાં ધી ટન્ઝાનિયન મેઇનલેન્ડ અહીંયા કે ઝંઝીબાર જોઈએ કે ઇસ્ટ આફ્રિકન કન્ટ્રીઝ જોઈએ, તો તમે વેલફેર સિસ્ટમ તમે સર્ચ કરશો ગૂગલમાં કે તમે એઆઈને તમે પૂછા કરશો તો એક કે ત્રણ મોડલ છે વેલફેરના, ડિપેન્ડિંગ ઓન વિચ કન્ટ્રી યુ ગો ટુ. પહેલું છે લિબરલ મોડલ, લિબરલ વેલફેર મોડલ સિસ્ટમ જે યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ફોલો કરે છે. પ્રિડોમિનન્ટલી મિક્સ એન્ડ મેચ હોય છે, બાકી પ્રિડોમિનન્ટલી ઇટ્સ અ લિબરલ વેલફેર સિસ્ટમ. એમાં શું હોય, ઇકોનોમિક એન્ડ સોશિયલ વેલબિંગ આર પ્રાઇમરીલી મેનેજ થ્રુ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ એન્ડ પર્સનલ એમ્પ્લોયમેન્ટ. અમે કહે છે ને પીપીપી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. સરકાર કહે કે અમે બધું નહીં કરી શકશું, સો તે આઉટસોર્સ ઇટ, કે પ્રાઇવેટ એન્ટિટીઝ હોય જે માણસોનું વેલફેરનું ધ્યાન રાખશે. અને જે સૌથી નીચે સ્થિતિના માણસો છે, જે સૌ લોઅર લેવલના માણસો છે, એ લોકોને અમે હેલ્પ કરશું. તો સરકાર બધાનું રિસ્પોન્સિબિલિટી નહીં લે. ધોઝ ઇન ધ લોએસ્ટ સ્ટ્રેટા, પીપલ હુ કે નોટ મેક ધર એન્ડ્સ મીટ, પીપલ હુ અર્ન લેસ ધેન અ ડોલર અ ડે મે બી, કે અમે એ લોકોનું ધ્યાન રાખશું. અને બધાને એન્કરેજ કરશે કે ઇટ્સ યોર ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી ટુ અપલિફ્ટ યોર સેલ્ફ. સરકાર તમારી વાસ્તે બહુ કરશે નહીં. તો તમે પોતાનું ઇન્સ્યોરન્સ ગોતો, તમારું પોતાનું મોર્ગેજ ગોતો, તમારું પોતાનું સ્ટેટસ તમે વધારો જેથી બેંક તમારા ઉપર ભરોસો કરે, તમે લોન આપે, એન્ડ ઇન દેટ વે યુ કમ અપ. જે લોકો સાવ ફેલિયર્સ હશે અમે લોકોને મદદ કરશું. સો યુ વિલ હેવ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઝ, બેન્કિંગ હશે, પ્રાઇવેટ હોસ્પિટલ્સ હશે. ઓલ્ધો ગવર્મેન્ટ કાંઈ ને કાંઈ સિસ્ટમ લાવશે, જેમ ઓબામા કેર હતું, હી ટ્રાય ટુ પ્રમોટ ઇટ, એના બધાને મેડિકલ કેર મળવું જોઈએ. બાકી ધી પ્રાઇવેટ એન્ટિટી વોઝ નોટ હેપી વિથ ધીસ, કે અમારો વેપાર છે, બગાડો નહીં પ્લીઝ. સો ધીસ ઇઝ અ લિબરલ સિસ્ટમ. પછી છે કન્ઝર્વેટિવ કે કોઓપરેટ મોડલ. આ જે મોડલ છે એ જર્મની, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા એ લોકો ફોલો કરે છે. શું છે એ, ઇટ્સ એન ઇન્ડસ્ટ્રીઅલાઇઝ કન્ટ્રી, ઇન્ડસ્ટ્રીઝ બહુ છે અને મોટું વર્કફોર્સ છે લખાનું, જે કે એવરીથિંગ ઇઝ બેઝડ ઓન યોર એમ્પ્લોયમેન્ટ. તમે કામ ગોતો ને પછી સરકાર જે છે એ એમ્પ્લોયરને કહેશે, એમ્પ્લોયર ને એમ્પ્લોયી વિલ કમ ઇન ટુ પાર્ટનરશિપ એન્ડ ટેક કેર ઓફ ધ વેલફેર. તો યુ વિલ કોન્ટ્રીબ્યુટ ટુવર્ડ્સ યોર ઇન્સ્યોરન્સ, યુ વિલ કોન્ટ્રીબ્યુટ ટુવર્ડ્સ યોર પેન્શન. તો એમ્પ્લોયર થોડુંક આપશે અને એમ્પ્લોયી પણ કોન્ટ્રીબ્યુટ કરશે, એમાં એનું ઇન્સ્યોરન્સ કવર થશે, એનું પેન્શન જ્યારે વડીલ થશે, બુઢો થશે, ત્યારે એને આ બેનિફિટ્સ મળશે. તો ટન્ઝાનિયામાં પણ આ થોડુંક આ મોડ લીધા છે, એનએસએસએફ ને પીપીએફ જે છે દે ટ્રાઇંગ ટુ વર્ક ઓન દેટ, કે બધા કોન્ટ્રીબ્યુટ કરે, એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયી. ધ સ્ટેટ ઓનલી સ્ટેપ્સ ઇન વેન ધ ફેમિલી ફેઇલ્સ ટુ સપોર્ટ ઇટ્સ મેમ્બર્સ. આવા સિસ્ટમમાં એક ફેમિલી હેડ હોય, હી હેઝ ટુ બી એમ્પ્લોયડ, યા ધની યા ધની ને બારી બે સાથે, અને દે વિલ પાર્ટનર વિથ ધર એમ્પ્લોયર. અને પછી લોકોના લેબર યુનિયન્સ બહુ જ પાવરફુલ છે, સો ધીઝ લેબર યુનિયન્સ વિલ કમ ટુગેધર એન્ડ ધેર સ્ટેટ પોલિસીઝ, જેથી એમ્પ્લોયર જે છે એમ્પ્લોયીને એક્સપ્લોઇટ ના કરે અને વાઇસ વર્સો. સો ધે સેટ સિસ્ટમ્સ ને એમાં વેલફેર લખે ધ્યાન રાખી શકે. સો જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને ઓસ્ટ્રિયા દે ફોલો ધીસ મોડલ, કોઓપરેટ વેલફેર સિસ્ટમ. પછી છે સોશિયલ ડેમોક્રેટિક મોડલ, આ ત્રીજું મોડલ છે. આમાં શું છે, સરકાર આવીને કહેશે કે બધાને ટેક્સ આપવાનું છે, એવરીબડી હેઝ ટુ પે ટેક્સ, અને ખાલી 20% નહીં, 40%, 50% સુધી તમે ટેક્સ આપો. કેમ, તમે અમે ટેક્સ આપશો સો વિલ ગીવ યુ બેનિફિટ્સ. તો ગવર્મેન્ટ ટેક્સ કેર ઓફ ધ વેલફેર ઓફ ધી સિટીઝન્સ, બટ બેઝડ ઓન ટેક્સ કલેક્શન. જે લોકોની આવક વધારે છે લખે વધારે ટેક્સ આપશે, જે લોકોની આવક નીચી આવક છે લખાને ઓછી આવક છે, they'll play a lower tax, but at the end everybody will get benefit. To ask Scandinavian countries je che, Norway, Denmark, Sweden, Finland, elaka badda a model vapre che.

કેમ અમે આપે, અમારા પૈસા છે, ભલેલાકા પોતપોતાનું સંભાળે, વી વિલ ટેક કેર ઓફ અસ અવર સેલ્સ, ભલેલાકા કામ નથી કરતા, અરસુરા છે, વાય શુડ ઇટ બેનિફિટ ધેમ? જાત જાતના બહાના ગોતીને દેલ ઇવેટ ટેક્સ. નીચેથી જે રિસિપિયન્સ છે, જે બેનિફિશિયરીઝ છે, એ લોકો પણ શોર્ટકટ મારશે. જ્યારે ટેવાઈ જાય વેલફેર ઉપર, પછી દે વિલ સ્ટાર્ટ લુકિંગ ફોર વેઝ ટુ રિમેઇન ઓન વેલફેર. એકાને કામ મળી ગયું હશે, એકાનું આવક હશે, બટ દે વિલ નોટ શો ઇટ. બેંકમાં એ લખા રીતો ગોતશે કે લખાને ઉપલામાં વધારે પૈસા મળે, જેથી સરકારને ખબર ના પડે કે આ માણસનું આવક છે. સો હી કીપ્સ ઓન બિંગ ઓન વેલફેર. યુકેમાં લખા એક ટર્મ આપે છે કે અમે બેસું છે રાણીના ખોરા ઉપર. એ જમાનામાં રાણી હતા, હવે રાજા છે. આખી જિંદગી અમે રાજાના ખોરા ઉપર બેસું. વી વોન્ટ ટુ ગેટ ધોઝ બેનિફિટ્સ ફોર લાઈફ. એ લખાની સ્થિતિ હવે સારી છે, પણ દે વિલ નોટ શો ધ વેલ્થ. પોલિકલી ઇન્સાન ધાઈફ, હી ઇઝ વીક. અને વચમાં સરકાર છે, એ લોકો પણ ઇન્સાન છે, એ લોકો પણ કરપ્ટ. સો દે વિલ ઓલ્સો લુક ફોર શોર્ટકટ. સો ધી ડોનર, ધ રિસિપિયન્ટ એન્ડ ધી ઇન્ટરમીડિયરી, દે વિલ ઓલ લુક ફોર શોર્ટકટ્સ. અને એ રીતે વેલફેર સિસ્ટમમાં તમે ક્લિપ્સ જોશો યુટ્યુબમાં, દે આર મેની પીપલ કન્ડેમિંગ ઇટ, કે ઇટ્સ ફેઇલિંગ ધી NHS સિસ્ટમ. UKમાં જે છે નેશનલ હેલ્થ સર્વિસ, અને ઘણી બાજુ US પણ એ કહે છે વેલફેર સિસ્ટમ ઇઝ કોલેપ્સિંગ બીકોઝ ઓફ ધીસ ફ્લોઝ. ખુલીકલ ઇન્સાન ધાઈફ. તો આનું ડ્રાઇવિંગ ફોર્સ શું હોય છે? આ ફ્રેન્ચ એક સોશિયોલોજીસ્ટ છે, એમિલી ડોર્ખેમ, એ કહે છે ઇન્સાનમાં ક્યાંથી આ ઓલું ફિતરત આવે છે કે એ બીજા ઇન્સાનને મદદ કરી શકે. એક એ કહે છે કે સોશિયલ સોલિડારિટી બેઝડ ઓન સિમિલારિટી, કે અમે પોતપોતાનું કરશું, પણ કારણ કે તું મારા જેવો લાગે છે, આઈ હેવ અ ફિલિંગ ફોર યુ. સો કદાચ અમારું રંગ સરખું હશે, કદાચ અમારું કાસ્ટ સરખું હશે, કદાચ અમારું દીન સરખું હશે. તો બીકોઝ વી શેર, જેમ અમે ખોજાવ છે, વી હેવ અ લોટ ઓફ સોલિડારિટી અમંગસ્ટ અવર સેલ્વ્સ બીકોઝ ઓફ સિમિલારિટી. અમે સરખા લાગીએ છીએ, એક ભાષા બોલે છે, તો વીલ હેવ સોલિડારિટી બીકોઝ ઓફ અવર સિમિલારિટી. બીજી બાજુ છે કે ના, સોશિયલ સોલિડારિટી બેઝડ ઓન ડિફરન્સીસ. આમાં શું હોય કે એક માણસ બધું નહીં કરી શકે, આઈ કેન નોટ ડૂ એવરીથિંગ માય સેલ્ફ. મારી આકલી કાબિલિયત છે, તારી આકલી કાબિલિયત છે, લેટ્સ સિટ ટુગેધર એન્ડ વી વર્ક ટુગેધર. સો માય નીડ is based on differences. અમે સરખા નથી. આઈ હેવ માય પ્લસ પોઈન્ટ્સ એન્ડ માઇનસ પોઈન્ટ્સ, તારા પણ પ્લસ પોઈન્ટ્સ ને માઇનસ પોઈન્ટ્સ છે. સો બેઝડ ઓન ડિફરન્સીસ વીલ હેવ સોલિડારિટી. સો ધીઝ આર ધી ટુ ડ્રાઇવિંગ ફોર્સીસ ટુ ક્રિએટ અ નાઇસ વેલફેર સિસ્ટમ. પણ ધીઝ અ થર્ડ મોડલ. તમે પહેલાં કીધા કે ધીસ ઇઝ હ્યુમન સેન્ટર્ડ, અને કારણ કે હ્યુમન સેન્ટર્ડ છે, એલાકામાં ફિતરત છે, ઇધર બેઝડ ઓન સિમિલારિટી ઓર ડિફરન્સીસ દે સર્વ ઇચ અધર. બાકી એક ત્રીજું મોડલ છે, ધ ઇઝ અ થર્ડ મોડલ વિચ ઇઝ અ વેરી યુનિક વેલફેર સિસ્ટમ. ધીસ ઇઝ નોટ બેઝડ ઓન સિમિલારિટી કે ડિફરન્સીસ, ઇટ્સ નોટ વિદ ઇન હ્યુમન્સ ધેમ સેલ્વસ. ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન અ થર્ડ પર્સન, એક આઉટસાઇડ ફોર્સ છે જે ઇન્સાનને ઉત્તેજન આપે છે, ઇન્કરેજમેન્ટ આપે છે કે એ વેલફેર કરે. આ મોડલને જો તમે જોવું હોય તો તમે અર્બાઇનને જો. ધી અર્બાઇન મોડલ, આ જે વોક છે 20 દિવસનું વોક, કે વોટ એવર ઇઝ હેપનિંગ, માણસો જાય છે વોક વાસ્તે, બધા જુદું જુદું નિયત છે. બાકી ધી એનાલિસ્ટ આર સેઇંગ કે ધીસ ઇઝ અ વેરી પાવરફુલ સિસ્ટમ. એનું ડ્રાઇવિંગ શું છે? ઇટ ઇઝ ધ લવ ઓફ અબા અબ્દુલ્લાહ હુસૈન. ઇન્સાન જે પોતે છે, એ લખાના ભાઈચારોના કારણે કે ફેઇથના કારણે એકબીજાનું સેવા નથી કરતા. જે લોકો સેવા કરે છે, તમે લખાને પૂછ્યા કરો તમે કેમ સેવા કરો છો, તો કે અમારામાં ઇમામ હુસૈન અલી સલામનું મોહબ્બત છે, એની વાસ્તે અમે કરે છે. ઇટ ઇઝ નોટ બીકોઝ યુઅર એન ઇન્ડિયન ઓર અ વ્હાઇટ કે એફ્રિકન, તું ખોજો છે ને મુસલમાન છો, યુ આર અ હ્યુમન. બટ આઈ એમ ડુઈંગ ધીસ બેઝડ ઓન લવ ઓફ ઇમામ હુસૈન અલી સલામ. સો ઇટ્સ એન આઉટસાઇડ ફોર્સ that is driving welfare, like bahut bahut powerful force hai. So 20 million upar manso coming from over 172 countries duniya mein, lagbhag United Nations mein

193 countries, 172 countries have been represented. Arbain Wok. So different places, 20 million manso. Iraq ni jevi halat chhe. It's a war torn area, manso ni sthiti bahu sari nathi. Oil nu je wealth chhe, it is not being distributed amongst the people. Pan te chata Iraqi families je chhe, જે લોકો પાસે આખી જિંદગી આખા વર્ષનું જે કમાણી છે એ લોકો કમાવે છે શેની વાસ્તે? કે અમે અરબાઈનમાં ઝુવારનું સેવા કરી શકીએ. ધેવ રજિસ્ટર્ડ ઓલમોસ્ટ અ મિલિયન પ્લસ હાઉસીસ, 1.2 કે 1.9 મિલિયન હાઉસીસ હેવ બીન રજિસ્ટર્ડ આ વર્ષે, કે આ ઘરો વપરાશે હોસ્પિટાલિટી વાસ્તે થ્રુ આઉટ ઇરાક. 1.9 મિલિયન હાઉસીસ ઇઝ નોટ અ સ્મોલ નંબર. અમારી આવક, અમારું ઘર બધું ઝુવાર વાસ્તે છે. શેની વાસ્તે? મોહબ્બત છે અબા અબ્દુલ્લાહ અલ હુસૈન અલૈહિસ્સલામ. અને હું મારા પોતાના આંખથી જોયો છું. અરબાઈનના બીજા દિવસે જો તમે કરબલામાં હો, તમે જોશો જ્યારે કાં મૌકિબ જ્યારે ફોલ્ડ કરતા હોય છે ત્યારે રોતા હોય છે. તે સિટિંગ દેર એન્ડ દેર ક્રાઇંગ. કેમ કે હવે 125 કરોડનો મોકો નહીં મળે. અમે આવતા વર્ષ સુધી વી વિલ નોટ ગેટ અ ચાન્સ ટુ સર્વ ધીઝ ઝુવાર. This is the driving force that is pushing these people. Ek bahu j emotional experience hoy chhe, baki it's a very very powerful force which is motivating these people. It is not human driven. It is a third party that is coming in and pushing them. To aa kon sikhay rela kane? Who has taught them this? Ki je tamari pase chhe tab Imam Hussain Ali Salam usse sacrifice karo. Tamare kane pucha karso કે છે ઇમામ હુસૈન અલી સલામ પોતે જ અમે શીખાયેલા છે. આ જ્યારે તે અરબાઈનમાં જે વર્ષ છે, વ બદલ મુહજતહુ ફીક એન્ડ સેક્રિફાઇસ્ડ હિઝ સોલ, હી સેક્રિફાઇસ્ડ એવરીથિંગ, હી સેક્રિફાઇસ્ડ ધ લાસ્ટ ડ્રોપ ઓફ હિઝ બ્લડ ફોર અલ્લાહ. લિયસ્તનકિદ ઇબાદકા મિન અલ જહાલતી વ હૈરતિ ધલાલા, ટુ સેવ સર્વન્ટ્સ ફ્રોમ ઇગ્નોરન્સ એન્ડ પરપ્લેક્સિટી ઓફ સ્ટ્રેઇંગ ઓફ. માં હુસૈન સલામ જે હતું એની પાસે એ બધું આપી દીધું. આ માણસો કંઈ છે કે અમારું મોહબ્બત જે છે ઇમામ હુસૈન, વી આર મોટિવેટેડ બાય ધીસ ફોર્સ, સો વી વિલ ડુ ધીસ વેલફેર બેઝડ ઓન અ થર્ડ પર્સન, નહીં કે અમારી જરૂરિયાત છે, બટ ઇઝ ફોર ધ લવ ઓફ અ થર્ડ પર્સન. અને ઇમામ હુસૈન અલી સલામ બધું આપ્યા કારણ કે એનામાં ખુદાનું મોહબ્બત હતું. સો અવર પાથ ઇઝ ક્લિયર. વી ડુ સમથિંગ ફોર ધી ઇમામ, જાણવાથી કે જે અમારી પાસે આવે છે ઇમામના દરવાજાથી આવે છે. તનઝ્ઝલુલ મલાઇકતુ વર્રૂહુ ફીહા બિઇઝ્નિ રબ્બિહિમ મિન કુલ્લી અમર. લૈલતુલ કદર જે કંઈ તકદીર લખાઈ છે એ બધું ઇમામ પાસે આવે છે, અને પછી ઇમામ થ્રુ અમારી પાસે આવે છે. તો અમારું થોટ પ્રોસેસ જો આ હોય કે જે અમારી પાસે છે તે ઇમામનું છે, અને જે અમારી પાસે છે અમે ઇમામને આપશું, યુ વિલ સેક્રિફાઇસ ઇટ ફોર ઇમામ. આજે ખાલી હુમસ આપવાનું હોય છે 20%, અમે બહુ ભારે દિલથી આપે છે. મારી વાત કરું છું, કેટલા બ્રેકેટ્સ ગોતશું, કોર્નર્સ ગોતશું, કે ના ના આ મારું એક્સપેન્સ છે, આ મારું પ્રોફિટ નથી. 20% એક નાનું એમાઉન્ટ નથી. પછી બીજી બાજુ જે તમે કહે છે કે 100 એ 100% ઇમામનું છે, એ 80% તમે વાપરવા દઈએ છે, ખાલી 20% માંગે છે તમારી પાસેથી. વોટ એવર વી હેવ is the imams. Tomaru jo aa thought process hoy, and if we can follow the arbain model, kaanki amara zamana na Hussain zinda che, he is alive and he is waiting to come. Aaj badda no mindset jo change thaye ke na je amari pase che badu imam nu che, ane ame aapsu badu imam vaste, ame je karsu badu ame imam vaste kare che. તે વખત પછી લખાશે કે હવે આ જે કોમ છે એ તૈયાર છે 12મામાના ઝુહુર વાસ્તે. અને પછી અમે દિલથી પરી શકીએ, અલ્લાહુમ્મા ઇન્ના નરગબ ઇલૈકા ફી દૌલતિન કરીમા. વી વોન્ટ ધીસ નેશન, બાકી નેશનનું પ્રિન્સિપલ આ જ હશે કે એક માણસના મોહબ્બતમાં જો બધા માણસો તૈયાર હોય સેક્રિફાઇસ કરવાનું, તો જ પછી 12મામામ તૈયાર હશે આવવાનું. વિધાઉટ એની ગ્રીવિયન્સીસ કે શિંગો પાંડે જે કાંઈ હોય અમે ઇમામ સ્થાપો અપવા તૈયાર છે. આ અરબાઈન જે 20 દિવસનું મોડલ છે, વી કેન સી ઇટ એન્ડ ઇટ્સ વર્કિંગ. તો સોશિયોલોજીસ્ટ જે છે એ લોકો કહે છે કે તમે આ મોડલને તમે સ્ટડી કરો,

It is the future of the world. It's a whole civilization. An upcoming civilization, jene study karvani jarur chhe ane implement karvani jarur chhe. Baki ghana je chhe e loko samajhta nathi ke ame jai chhe khali ziyarat karva, ame jai chhe chalva. Ane tame puchha karshe ke Indian, Asian, English toilets kya chhe? Ane kya burger male chhe, keva mokip ma burger male chhe saru? This whole system is not based on comfort. એ જે થોડું ઘણું દુઃખ છે એમાં સ્પિરિચ્યુઆલિટી છે. આ વોકમાં જે થોડું ઘણું દુઃખ છે એમાં સ્પિરિચ્યુઆલિટી છે. અને બહારથી જે છે કોપરેજ ખોપરે છે કે ક્યારે સરકાર અમે રજા આપે તો અમે મોટી મોટી હોટેલો બાંધી દે રસ્તામાં, જેમ કરબલા અને નજફમાં થઈ ગયું છે. એ લોકો તૈયાર છે આખા રસ્તામાં કરવાનું. તો માણસો પછી મૌકી બની શું હોય પણ પોશ હોટેલ્સમાં શું છે ખાટલા ઉપર? તો પછી મીના જેવો થઈ જશે. મીનામાં તમે જોશો માણસો બેઠા હશે, આટલું બધું ખાવાનું, મોટા બુફેઝ, શીશા પીતા હશે. દેટ ઇઝ અગેન્સ્ટ સ્પિરિચ્યુઆલિટી. આખા વોકની સ્પિરિચ્યુઆલિટી જે છે તે દુઃખમાં છે, સ્ટ્રગલમાં છે. સો દે ગીવ યુ ધી બેઝિક નીડ્સ, ઇટ્સ ગીવ એન્ડ ટેક. જે લોકો જાય છે વોક પાસે એ લોકો એટલું બધું ડિમાન્ડ ના કરે, જે લોકો આપે છે એ લોકો બેઝિક આપે. સો દેટ લેવલ ઓફ ડિફિકલ્ટી ઇઝ મેન્ટેઈન. Spirituality pan hoy, but it's a model that can be followed for the rest of the world, inshallah. Khuda me taufeeq aape ki arbain nu je chhe ame khali participate na kare, but ki study it and try to implement it in our lives, inshallah. Subhana rabbika rabbil izzati amma yasifun wa salamun ala al mursalin walhamdulillahi rabbil alamin.